નમસ્કાર શ્રોતાઓ, હું છમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ આજે છે 26 જૂન અને સ્ટુડિયોની ગલિયાણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને, હસતા રહેવું માત્ર ખુશીનો અહેસાસ નથી કરાવતો, પણ કહેવાય છે ને, પરંતુ સ્વસ્થ જીવનની અણમોલ ભેટ પણ આપે છે. જ્યારે આપણે હંમેશા હસતા રહીએ છીએ એ માત્ર ખુશી નથી એનો અહેસાસ કરાવતો, પણ આપણી હેલ્થની જ્યારે વાત કરીએ ને ત્યારે આપણે હેલ્થ પણ સ્વસ્થ અને અલમોરનો એક સુંદર મજાની ભેટ છે. કારણ કે જ્યારે આપણે હસતા રહીએ છીએ તો આપણો સ્ટ્રેસ આપણેથી ફ્રી રહીએ છીએ ને, અને મન પણ શાંત રહે છે. તો એની સાથે સુંદર મજાનો એક ભક્તિમય ભજન લઈ લઈએ. તૃપ્તિ છાયાના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

પણ સ્ટુડિયોની ગલિયારમાં 10:08 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને હું છું અમિતા અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહે છે. અત્યારથી સુધી લઈને 10:45 સુધીને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલો ગુજરાતી કમ્પાઇલેશનનો છે તમારા માટે સ્પેશિયલ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને શ્રોતા, આજે આપણે વાત કરીશું ખાલી જગ્યાની. જ્યારે આપણે ખાલી જગ્યાની વાત કરીએ તો દિવાલમાં જ્યારે આપણે એક ખીલી કાઢી નાખીએ છીએ ને, ત્યારે ત્યાં આગળ એક ખાલી એક નિશાન બની જાય છે ખીલીનો, ને ખાલી જગ્યા રહી જાય છે. એવું જ છે ભાઈ, લાઈફમાં પણ આપણે જ્યારે વાત કરીએ, શબ્દો પણ એવા જ હોય છે જે બોલી દીધા પછી પાછા ખેંચી શકાતા નથી. એટલે બોલતા પહેલાં આપણે એકવાર એક ક્ષણ જરૂરથી વિચારી લેવું ઘણીવાર માફી માંગવા કરતાં પણ સરળ હોય છે. એટલે કહેવાય છે ને કે જ્યારે આપણે એક દિવાલમાં એક ખીલી નાખીએ છીએ, ત્યારે એ જગ્યા એક ખાણું જીવ એક જગ્યા બની જાય છે, ને જ્યારે ખીલી કાઢી નાખીએ છીએ ત્યારે દિવાલમાંથી, ને એવું જ હોય છે શબ્દનું પણ. જ્યારે આપણે કોઈ સાથે વાત કરીએ છીએ ત્યારે આપણે વાત કરવા પહેલાં, એક શબ્દ કાઢવા પહેલાં આપણે ક્ષણ પર જ્યારે વિચારી લઈએ છીએ ને, એ બહુ સારી વાત કહેવાય છે. એની સાથે

સ્ટુડિયોની ગલીમાં 10:24 થઈ ગઈ છે ને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. તો શ્રોતાઓ કહેવાય છે ને, જ્યારે આપણે એક વાત કરીએ પ્રેમની, એક દિવસ દરેકને પોતાના પ્રિયજનને પસંદ કરવાની છૂટ આપવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભાઈ, સુંદર મજાનું સૂર્યએ પ્રકાશ લીધો, ચંદ્રએ છે તે તારાઓ સાથે જોડાઈ ગયો, અને જ્યારે આપણે નદીની વાત કરીએ તો નદી છે સાગરને ગઈને મળે છે, અને જ્યારે

सुगंध सुगंधी जयरे बात करिए तो हवा सुगंध पाछड़ दौड़ी वरसाद वादड़ों ने भेटी पड़े छे ने एवं सुंदर मजानो प्रेम छे। प्रेम ए प्रतीक्षा एक ने कांडू जीव पकड़ी नाखे छे ने એટલે કહેવાય છે ને જ્યારે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે જ્યારે પ્રેમ આપણે જ્યારે પોતાની જાતને કરતા શીખીએ છીએ ને ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ એટલે રાહ જોવી એ સમય પ્રેમ અને ધીરજતાની નિશાની છે ને તેની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો એક ગીત લઈ લઈએ પ્રેમ ભરેલું ગીત પ્રેમના પડકારમાંથી લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ

કોઈ ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલો ગીત લઈ લે ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલું ઉમરો મૂવીનું ગીત છે લંડન કી લીમડી તમારા માટે સ્પેશિયલ બીજી

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ચિતન ધરાણીના